0: કરંગા તો જ આપણને લાભ મળેગા. ઓર કિસાન ભાઈઓ, અગર આપણે રાસાયણિક ખાતરને ખાદને હાથે હાથે જૈવિક ખાદ હે, જેમ કે આ ગોબરનું ખાદ હે, વર્મી કમ્પોસ્ટ હે, હરી ખાદ હે, આનો ભી આપણને ઉપયોગ ખેતરમાં કરવો જોઈએ. આનાથી જે મિટ્ટીની જે સૂક્ષ્મ જીવ હે એની સંખ્યા બળે, જે કે હે આપણે એક તરફથી આપણે ફસલ બદલે ઉપયોગી રહે, ઓર ખેતરમાં આ લંબા સમય તક એને ઉપજાઉ બનાવવામાં ભી સહાયક બને. એટલે હંમેશા સહી માત્રામાં, સહી સમય ઉપર ને સહી તરીકાથી કિસ ખાતર આપણને ખેતરમાં આલવું જોઈએ. આ સહી આપણા આજનું ખેતીનું વિજ્ઞાન હે. આના મહત્વને આપણને સમજવું હે ઓર ઉર્વરકનો સંતુલિત ઉપયોગ કરવો હે. સબ જાણો કિશનભાઈ કે માનવ શરીર હો, પશુ હો, ખેતરની મિટ્ટી હો યા કાયણી એવી ચીજ જેને અસંતુલિત માત્રામાં કઈ ચીજનો ઉપયોગ કરે કોઈ ભી, તેનું નુકસાન તો થાય. અતિ થઈ જા એ હંમેશા નુકસાન કરે, ચાહે એ મનુષ્યનું સ્વાસ્થ્ય હો, આપણી ફસલનું સ્વાસ્થ્ય હો યા આપણે પશુધનનું સ્વાસ્થ્ય હો. તો આણે સબને સ્વાસ્થ્યને બનાવીને રાખવા બદલે હર ચીજનો સંતુલિત ઉપયોગ કરવો આવશ્યક છે. ઓર એની વજહથી જ આપણને આપણે ખેતરમાં રાસાયણિક જે ખાદ અને ઉર્વરક હે એનો સહી ઉપયોગ કરવો આવડવું જોઈએ. આના વજહથી કે આપણને અચ્છું ઉત્પાદન મળેગા, અચ્છી પેદાવાર મળેગા, ઓર જે ઉત્પાદન હે એની ગુણવત્તા ભી અચ્છી રહેગા. તો એની વજહથી કે આપણને એના બજારમાં ભાવ અચ્છા મળેગા. તો આની સબ વાતોનું આપણને ધ્યાન રાખીને સંતુલિત તરીકાથી કે આપણને ઉર્વરકનો છિડકાવ ખેતરમાં કરવું જોઈએ. તો કિસાન ભાઈઓ, આ તો રહી વાત ઉર્વરક ખાદની સંતુલિત ઉપયોગની, વાત અગાડી ભી કરુંગા. પર આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે. કાલે કંઈક નવી જાણકારી લઈને આપણે ફિર મળ. તાર તક આ પાલો આજે માનજીભાઈની આજ્ઞા, એ આવજો. રામ રામ, રામ રામ.
1: અભી આપ સુન રહે થે કાર્યક્રમ ખેતીની બાત, આકાશવાણી માસોડા કા યે માહી ચેનલ હે. પ્રસ્તુત હે આદિવાસી લોકસંગીત. આદિવાસી લોકસંગીત કે અંતર્ગત આજ હમ આપકો સુનવા રહે હે ગોપાલ પંડ્યા ઓર સાથીઓ કે આવાસ મે ગાયે હુએ લોક ભજન.

0: સૈનિક તમારા
1: તમારા
0: હવાલદાર જમાદાર અને ફોજવા
1: ફોજવાળા
0: અને ઉપરી અમલદાર પણ પટાવાળા તારા
1: તારા
0: એ તારા પટાથી હુકમ
1: ચાલે છે અમારા
0: અમે તો તમારા

0: શેઠી અમારો, અમે નોકર તમારા,
1: તમારા
0: ને પેઢી તમારી ચાલે ને વહીવટ છે
1: અમારા,
0: કારકુન મુનિ મેનેજર મારફતિયા તમારા,
1: તમારા
0: ભલે દોડાધામ અમે કરીએ પણ
1: સિક્કા ચાલે તમારા.

0: રેણદાર છે અમારો અને દેવાદાર તમારો,
1: ને
0: ધીરો છો અમોને અને વિશ્વાસ પર
1: અમારો,
0: ના વ્યાજ પણ ચૂકવતા હિસાબે તો મૂડી ક્યાંથી આપીશું વહે જાતા તલવારા,
1: તો
0: તમારી શાખાના